કિશોર શાહુ, ચંદ્રકાંત ખૂટે માટે, વામન કારલેકર, બાબા કુબલકર, દિવાકર, બાલપાંડે, ભૈયાજી ધાત્રક. चला तर ऐकूया या सर्व श्रोत्यांच्या पसंतीचं लक्ष्मी या चित्रपटातलं हे गीत.